0: રેડિયો મસ્તી.
1: વેલકમ ટુ RM2
2: રેડિયો મસ્તી.
0: રેડિયો મસ્તી
2: નોર્થ સાઉથ
0: 103.5
2: ઈસ્ટ વેસ્ટ
0: 96.4
2: સેન્ટર
0: 99.4
1: RM2 Radio Musti.
0: Radio Musti.
1: The latest news and the greatest mix of music.
2: Radio Musti.
1: Feel the Musti.